મોહમ્મદ રફી નામને છે ગાયક કલાકાર. આયઝુઈ બી આમચ્યા મધી આઝાદ તાંચ્યાચ ह्या अजरंवर अशा आवाजान. आयच्या ह्या तांच्या स्मृती दिसा निमतान आकाशवाणी परिवार तांकां करता मानाचो मुजरो.